0: 스마트 다정 총 이해 못해 못해 영어 제 애조는 더 지다 막게는 지다 어느 연결하긴 스마트는 지다 역단도 이제 나다 그 지선은 스마트 총 이해 많이 뭐 마음보다 수의 못하면 더 것도 배워줄러 에이트는 스마트는 총 이해 어떻게 뭐 아 잘해서 저 이제 저부터 뉴에다 아 부자녀 린도 진야 비트다 덜뿐이야 린 목대지 어쨌든 스마트한 지선 대야 배우 기스몽 톱는 관리 영어 타다구 스마트한 비유 역단다 린 프레모나 모티전지 나 반신더
1: 또 필름 필름에 대기우 소스 게나 되거든요
0: 에조조니 전 진는 전 아 정말 빠산전이라 필름 초 레게울라 대우 정말 빠산전지다 달러 죽어져 필름 대야블레 전 지우 네와 필름 지우 칼라선 시트도우 지우 네와테 배잔도 주닝 소칭 야사 지라 모티테야 달라 에지사 에사 그저 기스미 아르겠냐 블레 토니와테 컬처 섬디 리티즈 와스 섬디 더 주니 지야 게쟁 패치 지라 모티야 지 모티테야 가나 칼라 산스크리티야 산만데이 아나 사베타 제 배잔데이 에지 칼라 산스크리티야 배잔 모터 칼라 산스크리티 밤라타 칼라 산스타 지선 제사 더우 지우 터질러지터 지우쟁 미민나쟁 지우 리티즈와더 스마 토 리메 케네모프터사 지성 토 니파다쟁 퍼세 베피무 에존 토 지우 니와테 우 기스메아쟁 지우 알린 터질러지 리티즈와 세베타 터커 지우 걸쳤터커 할리메 옌케우 초예즈가 마디엠 징캉 기타쟁 파트파티카제마 오스웨젠 탈라오 기슬라 필리메지라지 모팅 할리메 베야 저 컬라코 치타체 할리메 베모르코 쿠테잉 군케라송 사케파 데케오 텐지 모티올라
1: 고올라 코웨줄라 칭발라웨 소첸딜라 따라 톡 추스 군케라스와 필름 송키파 치키 비세 버스투 카타 버스투
0: 파키야오 카타 버스투 무케 쟁 지 네와트레 아픈 쟁 나반신 쟁 탄트릭
1: 탄트릭
0: 탄트릭 아 당근에 쟁 얀트릭이 줄라 에조 쟁 토 탄트릭 요괴는 총 가다더 딱히 쟁 지 네와트 신 쟁 지 나바나바 토 미세다노 토 석티웨라니 미사티신 토 미상 독자영은 वटा चाहिँ बलि बिया चाहिँ थ शक्ति वे चाहिँ मटिए यु नन थकी चाहिँ उल्लेख द कु विद्या रे को चाहिँ चाहिँ
1: तान्त्रिक शक्ति प्राप्त या कु विद्या मिसा पिनि पाखे कु विद्या प्राप्त यु
0: थ शक्ति वे ल फटा मिजन या त मिट्य लगे तगन छयन चाहिँ थ शक्ति यु चाहिँ नन थजो नन चाहिँ चिन्ता दोज ना छु अछिके अले साथ साथै चाहिँ छु तो संकी पाखे जी जी जमने आपले जन्मदिन आपले चाहिँ छि छि छुसिया म अनि जीव नेवाते उ कल कला कृति कौशलला छ प्रकार ताकी जी थजप जी पूर्वते संतान गजपन संतान दासा छ प्रकार ता जी किजा पुजा ये आपले जी किजा पुजा के तोशिं तोशी खोशिं विभिन्न किसिम स्वङ विभिन्न किसिम या चाहिँ फलफुल त फुकम छ्यामाक त उठसा यदि चाहिँ ऊ म्याक मोटो लसा जङ्गल फुकन चाहिँ नासी जङ्गल फुकम मलाई नि एजुले चाहिँ थो फुजाया यो देख त उजुलिङ थो पर्यावरण हिसाबले जङ्गल त फुकम बच्या म बाटन बच्या म ढायो किसिम या पनि छि प्रवृत्ति पनि सन्तान त खसी
1: छु आप फिल्म यु टाइटलले गुनकेरा स्वाजुल नि छ वनस्पति छौ प्रकार बाला स्वाजुल नि उ गुनकेरा स्वाय लिए माउ छ उ क्यु विशेषता उ म प्याखौ यु थीम उ प्याखौ यु शीर्षक उ जिमा कारण छु
0: गुनकेरा स्वंग थाउ छौ नेवाते उ चाहिँ पहिचान य स्वंग ख गुनकेरा स्वंग के छौ किसमे सेन्टिमेन्ट छौ किसमे के आकर्षण छौ किसमे के चाहिँ गु लोभ जी यो चाहिँ असिन्त द ताकि जस्तै त जी बित्ती बिहारे व्यवहार याबले चाहिँ जीव

0: ಶ್ರೀಧಾಕುರಾ ಪ್ರಶ್ನ ವಿಚಾರ
1: ಉಜಾಲೋ ರೇಡಿಯೋ ನೆಟ್ವರ್ಕ್.
2: કાઠમાંડુમાં 90 મેગાહર્ઝ ઉઝાલો રેડિયો નેટવર્કમાં યોહો પોપ પ્રવાહ.